કે લડીવાર પ્રકરણ મહારાજી સેવા લઈ રહે છે. વિશેષતાઈયા ગુરુ ગ્રંથ સાહેબ મહારાજી દિયા ઓર બેનતી છે, એન્ડ નહીં, સમુદ્ર દે કિનારે તે આનંદ હી હૈ, અંત નહીં પા સકદે. એ છિયા ચો ચાર વિશેષતાઈયા આપજી શ્રવણ કર ચુકે હો, અજ પંજમી દી વારી હૈ. ચાર કેવલ બોલ કે લંઘદે આ ડટેલ